0: કે જેઠજી હું તો જેઠજી બેળી નહીં જાઉં, જેઠાણી મેળા બોલે પરદેશી લાલ પાંદડું.
1: ક્યા બાત હે, બહુત સુંદર.
0: હા
1: જી, બહુત બહુત આભાર. તો યે થે ફિરોજભાઈ પાલનપુર સે બહુત હી સુંદર આપને ગીત સુનાયા હે ગુજરાતી મેં. અબ દેખતે હૈ કોણ જુડતે હૈ ઓર અંતાક્ષરી મેં ભાગ લેતે હૈ. નંબર રેડિયો મધુબન કે હૈ 9414154145. હલો
2: હલો સાબિન.
1: હા જી કંચનભાઈ, નમસ્તે.
2: નમસ્તે. કંકોત્રી તો હો ગઈ હોગી
1: જી. કંકોત્રી
2: મંડપ સજાયા જાયેગા
1: જી.
2: લગ્નનો માંડવો રૂપાવો રાસરડિયા, લગ્ન નિવિધિ કરો સરોવરિયા પાળે, લગ્ન નિવિધિ કરો સરોવરિયા પાળે, લગ્નનો માંડવો રૂપાવો રાસ રડિયા.
1: જી બહોત બહોત આભાર કંચનભાઈ. તો યે થે કંચનભાઈ મંડાલી સે. દેખતે હૈ અબ કોણ જુડતે હૈ ઓર અંતાક્ષરી મેં ભાગ લેતે હૈ. આજ કા પ્રશ્ન ભી બહોત હી સુંદર હૈ. ખડે રહ કર કિયે જાને વાલે આસન કિતને પ્રકાર કે હૈ ઓર ઉનકે નામ બતાના હૈ આપકો પ્રોટોકોલ કે અંતર્ગત. ઠીક હૈ. હલો.
3: હા
1: જી શાંતિ. હા જી નમસ્તે સગુના બેન, કેસે હો?
3: જી મેરે તો ક્યા પતા પાણી નહીં લગ રહા હૈ, ઇતના બાર લગાયા.
1: અચ્છા ચલિયે, ફિર ભી કહેતે ના કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, તો આખિરકાર લગ ગયા.
3: તો ગાના સુના દેતે.
1: હા જી સુના દીજે.

0: આપણને તો થાય એ કઈ રીતે રિવાજ મતલબ જનરલી
1: જ્ઞાન કો હોય
0: હા અનુભૂતિ પર આ જાવે
1: એ વાત નહીં હે પણ
0: બિલકુલ પર સહી કે રી તો કંચન કે લાસ્ટ મે જો ભી બટે જો લાસ્ટ મે બટે રૂટન કરા ગયા તો આજકાલ તો શરમ રી કોઈ ને આજકાલ દેવી કોની તો પહેલા તો કઈ એક થોડા કે આન પરા જાતા તો ઘરે ભેજ દેતા
1: હા
0: તો વે કયો અબે કઈ કરા મને ઠા પડગી બેસન છાર્યો તો ભે બટુ શરૂ કીધો ગીત
1: ગાર્યા
0: હવે ગીત મેં સૂરજ પૂજ રહ્યા હા તો સૂરજ કો ગીત ગાર્યા
1: સૂરજ કે
0: ઓર સેટાણીજી ને એડા એડા ગીત આવે કે લોગાન ઠાઈ નહીં પડે ઓર વે દેખે કે સેટાણીજી ગાર્યા જોઈસ રાઈટ હે
1: જોઈ રાઈટ હે ચાહે કુછ ભી ગાઓ
0: હા તો સેટાણીજી કયો દેખો ચાબી મેડા પે પડી બેસણ ડબ્બા મે પડ્યો
1: વાહ વાહ
0: ચાબી મેડા પે પડી બેસણ ડબ્બા મે પડ્યો ડાબો આળ્યા મે પડ્યો તકડી ખૂટી પે પડી
1: ઓહો
0: તકડી ખૂટી પે પડી બાટ ઘટી મે પડ્યો થોડો તોલ લીજો સા વતો રાખ લીજો સા સૂરજ બલ ઉગી આજી તો શેઠજી બાકી બાત સમજી
1: ગયા
0: ઓર વાકે વાકો કામ ભી વે ગયો શેઠાણી કો ભી કામ વે ગયો તો પહેલી ગીતા મેં સમજા દેતા
1: ગીતા મેં સમજા દેતા તો જ્ઞાન ભી દેખો રાજસ્થાન મેં બહોત આણ કાણ માન મર્યાદા કી ભૂમિ હે
0: બિલકુલ
1: ભાઈ ગીતા કે માધ્યમ સે બહુ સે કામ હો જાતા
0: બિલકુલ અને વાસે મેં જેઠ મહિના કો ગીત ગારી ચાલ તો રહ્યો હે ભાઈ જેઠ મહિના ઓર જેઠ મહિના તો
1: તબ તો
0: કઈ કે તબ તો મહિનો હે તો પસીનો તો હોય હોય
1: સહી વાત
0: ઓર અટે મને તેજાજી કી ભી વાત યાદ આ રહી હે કે તેજાજી યો તો ગીત મેં ગાયો હું તેજાજી કી તો આપા ઘણી બાતા કીધી હા ઓર ભી કરા જદી તેજાજી કી જયંતી દિવસ આઈ જદી
1: બિલકુલ
0: પર બસ યો હે કે જેઠ અષાઢ મહિનો ચાલ રહ્યો હે ને યો ગરમી રહેવે
1: ખબર
0: એડી ગરમી મેં આપ ચાહો તો ક્યુકી સાથ હી સાથ મેં અધક માસ ભી ચાલ રહ્યો પુરુષોત્તમ મહિનો તો યે ગરમી મેં આપા બહાને નીકળા વિકા પેલી સો બાર સોચણો પડે હા પર ફિર ભી નીકળવો તો દેખો હરેક કામ તો ઘર બેઠા કોની હોવે
1: હરેક કામ ઘર બેઠા હોવે કોની નોકરી પે કોઈ યાન થોડ ના કે જેઠ મહિનો પૂરે એક મહિને ચાલશે તો આપા છુટ્ટી લેર બેઠ જાવા
0: સાહેબ
1: યા બારે કોઈ સામાન લેવા જાણો હોય તો આપા ઇંતજાર હી કરતા રહે કે જેઠ ટળે તો મેં જાઉં યાન થોડી હોય
0: ઓ નહીં હોવે પણ હા આપણે સ્વાસ્થ્ય કો ધ્યાન આપા રાખ સકા કે જાવા કા પેલી આપા યા તો કેરી કો પન્નો બનાન પીન જાવા યા આપા નિંબુ કો શરબત પીન જાવા
1: બસ બસ બસ બસ
0: કઈક એડી ચીજા લેણી તાકી વો લૂ કો પ્રભાવ આપણા શરીર પે નહીં પડે
1: લૂ કો પ્રભાવ આપણે શરીર પે નહીં પડે આપણને ડિહાઈડ્રેશન નહીં હોય શરીર માં પાણી કી કમી નહીં હોય
0: હા
1: ક્યુકી કઈ હોય ગરમી મેં દેખો ભાઈ આપણા બહાર નીકળા તો પસીનો આવે
0: પસીનો આવે
1: ઓર પસીનો આવે તો કઈ કી કો લોસ હોય પાણી કો લોસ હોય
0: સહી હે
1: પાણી કો લોસ હોય ગ્લુકોઝ કી કમી હો જાવે ડિહાઈડ્રેશન જીને કહો આપા તો જ્ઞાન કી ચીજા સે બચવા કી વાસ્તે આપાને ભી પ્રિકોશન આપા ને લેણો હે
0: બિલકુલ
1: વરસાદ આ રહી હે વરસાદ થોડી રૂકસી મને તો છાતો લગાણો પડશે
0: હા આપા સોચા કે વરસાદ બંધ હોય તો મેં બહાને નીકળો પર વેકો કતરો ઉપાય હે આપ છાતો લે નીકળો બહાને રેનકોટ પહેરન નીકળો
1: હા તો યાની ગરમી હે તો આપા યે નહીં હે કે ભઈ આપા કામ ધંધો છોડ અને બેઠ જાવા પણ કહીએ કે થોડો ઓ બાત દૂસરી હે કે ભી સુબહ ચલે જાવા કઈ કામ જ્ઞાન કા ભી તો હોય કે ભઈ આપા સુબહ શામ કર લેવા તબ ભી ચલ જાવે
0: બિલકુલ
1: તો ભઈ કામ સુબહ શામ કર લેવા ઓર દેખો ટાબરા ને ભી ઈ વિષય માં આપા અવેર કર સકા
0: બિલકુલ કર સકા
1: પહેલે દેખો ના આપા કઈ કરતા ભઈ એ એસી કુલર તો અબે હોયા પહેલે તો ખિડકી કે માયને ગીલો ટાટ લગા દેતા
0: હા
1: ઓર વાસો જો ઝીની ઝીની કરકે હવા આતી ના વો કી તુલના થારો કોઈ ભી એસી નહીં કર સકે
0: દેખ ભાઈ પહેલા ખુલ્લા ઘર હોતા
1: હા
0: ખુલ્લા ઘર કો ઘણો ફરક પડે હવે આ સો સબ કે બિલ્ડિંગ કી બિલ્ડિંગ આ હવા આવે
1: કટુ હવા આવે
0: કટુ હવા આવે પહેલી તો ખુલ્લા ખુલ્લા ઘર એક અટે એક વટે એક અટે વચ્ચે ભી ગેપ
1: સહી વાત
0: ઓર ડબલ મંજિલ તો બહુ કમ હી
1: બહુ કમ હી
0: સિંગલ સિંગલ મંજિલ તો આપા થોડા કટી અરે કતરી બહાર તો આપણા ઘર કા બહાર તો પાણી ડાલ દેતા
1: હા
0: તાકી વો ઠંડક રહેવે
1: ઠંડક રહેવે છત ને ગીલી કર ઉપર સો જતા
0: છત ને હા છત ને ગીલી કર દેતા ને ઉપર સોતા હો કઈ હવા ચાલતી ઓર કઈ નીંદ આતી ઠંડી ઠંડી હવા હવે આજ તો છત પે તો જાણે કે જાવાઈ ભૂલ ગયા
1: જાવાઈ ભૂલ ગયો અબે તો ટાઈમ હી અલગ આ ગયા ખેર
0: સહી
1: તો સમય સમય કી બાત હે આપા બાત કરી રહ્યા કે ભી હા कि आप खान पान ने बदल सका
0: हाँ।
1: सलाद ज्यादा से ज्यादा लेवे
0: हाँ।
1: बजाय तले भुनिया
0: हाँ।
1: और यान का चीजा खावा की
0: तेज मसाला वाली चीजा है हाँ। तले गुली चीजा है या कौन थोड़ो बचनो
1: बस यान कह सका आप गरिष्ठ भोजन से बचनो
0: हाँ।
1: और तरल चीजा ज्यादा से ज्यादा
0: हाँ। तरल चीजा ज्यादा खानी
1: हाँ।
0: लाइट चीजा ज्यादा खानी
1: बस मिर्च मसाला तेल घी से थोड़ो सो अभी परहेज करवा
0: हाँ हाँ घी भी ठीक है पर तेल तो ज्यादा नहीं लेना चाहिए
1: सही बात है बिल्कुल सही है
0: तो देखा आप केरी को पन्नो बनान क्योंकि कच्ची केरी तो बन खूब मिले
1: हाँ।
0: तो कच्ची केरी ने लियाओ लान धो काढ़ो धोनवी का छिलका उतार दो
1: छिलका उतार
0: छिलका उतारन वाने बॉईल कर दो
1: हाँ।
0: बॉईल कर और पछे वो जो गुद्दो है बिना हाथ मसल दो
1: हाथ मसल लो
0: मसल अगर मिक्सर में वे या हैंड मिक्सी वे तो आप ही कौन चला दो
1: हाँ।
0: और नहीं वे तो हाथ ही मसल दो
1: हाँ हाँ।
0: छावे जो थोड़ा पानी
1: डालन हाँ। बस वो झट हो जावे
0: पछे छान दो बिना छान पछे आप तड़को कर दो थोड़ा सा घी की बूंदा डालनी और घी की बूंद में आप थोड़ा सा हींग डाल दो सौंफ और जीरो डाल दो और वो बघारी में डाल दो
1: ठीक
0: है हाँ और राई राई डालनी है यो बघारी में डाल दो पछे इमें शक्कर डालन हला लो बढ़िया हिला दो ताकि शक्कर गुल जावे तो ये केरी को पन्नो वे गयो और हींग तो बस यानी
1: कालो नमक डाल दे काम आवे
0: हाँ कालो नमक डाल दो
1: जीरो
0: कालो नमक जीरो था आप बघार में डाल दी दो जीरो सौंफ और हींग ये आप बघार में डाल दा पछे वो बघार भले आप अनि में डालो केरी को जो आप गुदाने मसालन यो शरबत बना रखे है आप जूस काट रखे हो भली में डालो भली यो इमें डाल दो गैस बंद कर दो इन्हें उकालना तो है नहीं और शक्कर डालन अच्छी हिला दो
1: और कई टाइम चल जावे
0: हाँ
1: खराब
0: अरे पूरा दिन चले
1: वही
0: अगर फ्रिज में यदि तो अच्छी बात है नीवे तो पूरा दिन चल जावे
1: हाँ।
0: खाटी चीजें कई बिगड़े
1: सही बात है
0: तो जे
1: वो लूने है घणो बचाओ
0: हाँ तो अब एडी स्थिति में आपने बाने जानो वे तो आप थोड़ा तो पीन चले जाओ
1: बस
0: और पाचा आया बाद थोड़ा 10 मिनट बैठो विका बाद आप केरी को पन्नो पाचो पी लो
1: हाँ।
0: तो वो नहीं तो लू लागे नहीं हेजा में आवा नहीं जीव घबरावे और
1: ना पानी की कमी हो
0: हाँ, नहीं पानी की कमी होवे अपनो स्वास्थ्य भी हो आप अपनो काम पाचो कर सका पर कंचन चल टेम हो गयो है गीत सुनवा को तो
1: सुना दे भी।
0: हाँ तो ये गीत सुनन पाचा आवा हाँ
1: अच्छा
0: तो बढ़िया रीजो कार्यक्रम घावरी बाता में सुनता रहो
1: मुस्कुराता रहो
0: रेडियो मधुबन
1: 107.8 FM में।

0: પિયર તો તને દેખ્યા કોની ઓ નાના નાની ને યાદ કરી જ્યાદા લાડ લડાવા કી જરૂરત કોની વેજાઈ મોટી
1: તો સુના આપને બેટા નહીં હોને પર કેસે બહુ પુષ્પા કો તંગ કિયા ગયા અબ ચલતે હૈ પુષ્પા કે પિહર મે જહાં પુષ્પા કે માતા પિતા હૈ જૈસે હી પુષ્પા કે માતા પિતા કો પતા ચલા કે ઉનકી ઇકલોતી સંતાન પુષ્પા કે બેટી હુઈ હૈ તો દોનો બહોત હી ખુશ હો જાતે હૈ ઓર પુષ્પા કે પિતા અપની બેટી સે મિલને કે લિયે ઉસકે સસુરાલ જાતે હૈ આઈએ જાનતે હૈ આગે ક્યા હોતા હૈ
2: પુષ્પા કી માં બધાઈ હો થાને આપણે પુષ્પા કા ઘરે બેટી કો જન્મ હુઓ હૈ
3: પુષ્પા કા બાપુ આપને ભી ખૂબ ખૂબ બધાઈ નાનાજી બન ગયા થે તો મીઠાઈ ઓર કપડા લેન થે મલવા જાઓ પુષ્પા કા સાસરે ઓર પુષ્પા ને કેજો જદ થારી માં કી તબિયત આછી હો જાય પછે ઘરે ના આવા
2: રામ રામ વેઈ જી સા રામ રામ વેણ જી સા ખૂબ બધાઈ આપને દાદા દાદી બન ગયા ઇન વાસ્તે
4: નાનાજી ને ભી ખૂબ ખૂબ બધાઈ
5: રામ રામ વ્યાય જી સા ભોજન રોગો સા
2: વ્યાણ જી સા પુષ્પા ઓર મારી દ્વૈતી સુ મને મિલવા દો પછે મેં મારા ઘરે જાઉં આપ હી જાણો આપણો રિવાજ બેટી કા ઘર કો કોન નહીં ખાવા
5: દેખો વ્યાય જી મારે માતાજી કી માનતા હૈ ઇણ વાસ્તે બિનણી સુ સવા મહિના પહેલા કો નહીં મિલ સકો ની બાલકી સુ
2: એડી માનતા કે એક બાપ બેટી સુ મલ કો નહીં સકે
5: હા એડી માનતા હૈ
2: ઠીક હૈ વ્યાય જી સા જેડી આપકી મરજી મેં ચાલું રામ રામ
5: રામ રામ એ જગ્યા અટે આવ થારા ઉરાજી આયા યા બાથુ બીનણી ને મત બતાય છે ઓર કપડા લગતા મીઠાઈ જો ભી લાયા કાઈ મત કહી છે સમજો
6: પર વિના થા પડ ગઈ તો મ કઈ કેઉ
5: કીજે મારા સુ વાત કરે
6: ઠીક હૈ મા
7: પિંકી રા પાપા મને ઢા પડી કે મારા બાપુ આયા હા મલબા કા વાસ્તે
6: હા તો
7: તો મને મલવા ક્યું નહીં દીધી
6: उन्हें ठा को नहीं मारी मां ने पूछे
1: बेटी को जन्म देने के कारण पुष्पा के पिता को पुष्पा से मिलने नहीं दिया गया
3: पुष्पा रा बापू आ गया थे अपनी पुष्पा और द्वैती क्या ने थे उदास क्यों लाग रहा काई बात सब ठीक है ना
2: पुष्पा और बच्ची सो तो मन्ने कोई मलवा ही नहीं दीदा
3: केड़ी बात करो बेटी सो को नहीं मलवा दीदा
2: हाँ पुष्पा री माँ વ્યાણજી સા કેવે કે મારે તો માનતા હે માતાજી રી
3: એડી માનતા તો મેં કદી ભી કોની સુણી કે બેટી બાપસુ કોની મળ સકે બ્યાઈજી વ્યાણજી રો વ્યવહાર ક્યાં લાગ્યો
2: મને તો લાગ્યો છોરી હોબાસુ વે દોઈ ખુશ કોની
3: પુષ્પારા બાપુ તે મારી છોરી ને કટે ખાડા મેં નાખ દીધી
2: પુષ્પારી માં પુષ્પા આપણી એકાએક ઓલાદ હૈ મેં તો યો હી છાવ તો કે મારી છોરી ખૂબ સુખી રહેવે જદ મેં સંબંધ નક્કી કરવા ગયો તો સારી બાત મને બતાઈ કે પુષ્પા મારી એકાએક છોરી હૈ ઓર પુષ્પા કી માં બીમાર રહેવે તો હવે બોલ્યા કે પુષ્પા આપકી નહીં આજ સુ માણી હૈ આપ કાંઈ ચિંતા મત કરો મેં બેટી કી ધ્યાન રખા પર લોગ એડા દોગલા વેવે મને ખબર કોની
1: પુષ્પા કા જીવન એસે હી ચુનૌતિયો કે સાથ આગે બઢતા જાતા હૈ ઓર સમય કે સાથ ઉસને ઓર એક બેટી ઓર દો બેટો કો જન્મ દિયા पुष्पा के माता पिता पिंकी की अच्छी पालना और बेहतर शिक्षा के लिए पिंकी को अपने पास ले जाते हैं वहीं पुष्पा के पति और सास नहीं चाहते हैं कि पिंकी आगे बढ़े अच्छी पढ़ाई करे इसलिए बार बार पुष्पा के साथ झगड़ा करते हैं लेकिन पुष्पा अब स्ट्रांग बन चुकी है और पिंकी को नाना नानी के पास ही रुककर पढ़ाई जारी रखने की पूरी छूट देती है समय के साथ पिंकी बड़ी हो जाती है और फिर उसके 12वीं का रिजल्ट आता है आइए सुनते हैं इस नाटिका में आगे क्या होता है
2: अरे पुष्पा की माँ पिंकी कटे होते हैं सब अरे भाई पिंकी को रिजल्ट आ गयो
3: अरे काई व्यो पुष्पा का बापू थे तो घना खुश लाग रहा
2: बात ही एड़ी है पिंकी कटे
8: काई वो नाना जी मैं यारी
2: अरे अपनी पिंकी को रिजल्ट आ गयो और पिंकी को मेरिट लिस्ट में नाम आयो गांव वाला सब ढोल बजान पिंकी को स्वागत करवा रहा है नाश्ता पानी की तैयारी करो
3: अरे वाह वाह वाह या तो घनी खुशी री बात है मारी लाडो तो मारो नाम कर दी दो
1: देखा आपने पुष्पा ने परिवार के विरोध के बावजूद पिंकी को अच्छी शिक्षा दिलवाई पिंकी ने भी मेहनत कर पढ़ाई की और आगे चलकर नामी वकील बन गई। पिंकी ने अपनी बहन को भी अच्छी शिक्षा दिलवाई है। अब वह अपने परिवार के साथ साथ समाज की अन्य बालिकाओं और महिलाओं के साथ खड़ी होती है। इस बात से पिंकी के दादा दादी, परिवार वाले सभी बहुत खुश हैं और पुष्पा की तारीफ करते कहते हैं कि बहू हो तो ऐसी जिसने बेटी को इतना काबिल बनाया।
9: श्रोताओं, सुना आपने कैसे हमारे समाज में एक महिला को जन्म से लेकर हर पड़ाव में आगे बढ़ने के लिए न सिर्फ समाज बल्कि अपने परिवार के अंदर भी चुनौतियों का सामना करना पड़ता है। अगर इन बातों को नजरअंदाज करते हैं तो छोटी बातें बड़ा रूप धारण कर देती है। महिलाओं के व्यक्तित्व का विकास रुक जाता है, वो आने वाली पीढ़ी को भी शिक्षित नहीं कर पाती है। कभी कभी महिला सुसाइड भी कर लेती है या फिर तलाक ले लेती है। फिर भी अगर हम हिंसा को बढ़ावा देते हैं तो उसका समाज पर बहुत बुरा प्रभाव पड़ता है। आज आप सभी देखते व सुनते भी होंगे कि अधिकांश समाज में बेटों की संख्या ज्यादा है और बेटियों की कम। दलालों को पैसे दे करके दूसरे समाज की बेटियों को बहू बना रहे हैं। तो इस तरह बहुत सारे कारण होते हैं, लेकिन जब नारी ठान लेती है तो हम यही कह सकते हैं, नारी तू ना हारी। पुष्पा ने अपने दृढ़ संकल्प के बल पर अपने पति सास ससुर के विरोध के बावजूद भी अपनी बेटी पिंकी को उच्च शिक्षा दिलाई। इस नाटक से हमने ये जाना कि महिलाएं किस किस प्रकार से हिंसा का शिकार बनती है। हम भी अगर अपने आसपास देखें तो हमारे परिवार तथा समाज के अंदर जाने अनजाने में महिलाओं को इस प्रकार के हिंसा का सामना करना पड़ता है। तो आशा करते हैं कि आज की इस नाटक से आपने जो सुना इसे अपने जीवन में डालने का प्रयास करेंगे और आप किसी महिला के जीवन में होने वाली हिंसा का कारण नहीं बनेंगे तथा अपने समाज की महिलाओं को आगे बढ़ाने के लिए एक सुरक्षित माहौल देने का प्रयास करेंगे। ऐसे ही प्रेरणादायक कार्यक्रमों के लिए सुनते रहिए रेडियो मधुबन और कहिए सुनो समझो चुप्पी तोड़ो और कहो हिंसा को नो। आइए आरजे उषा के द्वारा सुनते हैं इस एपिसोड के मर्म को प्रस्तुत करता हुआ एक दिल को छू लेने वाला गीत।

0: ક્લિયર તો તને લેગ્યા કોની ઓ નાના નાની ને યાદ કરી જ્યારે લાડ લડાવવા કી જરૂરત કોની વેજાઈ મોટી
1: તો સુના આપને બેટા નહીં હોને પર કેસે બહુ પુષ્પા કો તંગ કિયા ગયા અબ ચલતે હે પુષ્પા કે પીહર મે જહાં પુષ્પા કે માતા પિતા હે જૈસે હી પુષ્પા કે માતા પિતા કો પતા ચલા કે ઉનકી ઇકલોતી સંતાન પુષ્પા કે બેટી હુઈ હે તો દોનો બહોત હી ખુશ હો જાતે હે ઓર પુષ્પા કે પિતા અપની બેટી સે મિલને કે લિયે ઉસકે સસુરાલ જાતે હે આઈએ જાનતે હે આગે ક્યા હોતા હે
2: પુષ્પા કી માં બધાઈ હો થાને આપણે પુષ્પા કા ઘરે બેટી કો જન્મ હુઓ હે
3: પુષ્પા કા બાપુ આપને ભી ખૂબ ખૂબ બધાઈ નાનાજી બન ગયા થે તો મીઠાઈ ઓર કપડા લેન થે મળવા જાઓ પુષ્પા કા સાસરે ઓર પુષ્પા ને કેજો જદ થારી માં કી તબિયત આછી હો જાય પછી ઘરે ના આવા
2: રામ રામ વેઈજી સા રામ રામ વેણજી સા ખૂબ બધાઈ આપને દાદા દાદી બન ગયા ઇન વાસ્તે
4: નાનાજી ને ભી ખૂબ ખૂબ બધાઈ
5: રામ રામ વેઈજી સા ભોજન રોગો સા
2: વ્યાણજી સા પુષ્પા ઓર મારી દ્વૈતી સુ મને મિલવા દો પછે મેં મારા ઘરે જાઉં આપ હી જાણો આપણો રિવાજ બેટી કા ઘર કો કોન નહીં ખાવા
5: દેખો વ્યાઈજી મારે માતાજી કી માનતા હે ઇણ વાસ્તે બિનણની સુ સવા મહિના પહેલા કોની મિલ સકો ની બાલકી સુ
2: એડી માનતા કે એક બાપ બેટી સુ મલ કોની સકે
5: હા એડી માનતા હે
2: ઠીક હે વ્યાઈજી સા જેડી આપકી મરજી મેં ચાલું રામ રામ
5: રામ રામ એ જગ્યા અટે આવ થારા ઉરાજી આયા યા બાથુ બિનણી ને મત બતાઈજે ઓર કપડા લગતા મીઠાઈ જો ભી લાયા કાઈ મત કહીજે સમજો
6: પરવીન થા પડ ગઈ તો મ કઈ કેઉ
5: કીજે મારા સુ વાત કરે
6: ઠીક હે માં
7: પિંકી રા પાપા મને ઢા પડી કે મારા બાપુ આયા હા મલબા કા વાસ્તે
6: હા તો
7: તો મને મલવા ક્યું નહી દીધી
6: મને ઠા કોની મારી માં ને પૂછજે
1: બેટી કો જન્મ દેને કે કારણ પુષ્પા કે પિતા કો પુષ્પા સે મિલને નહીં દિયા ગયા
3: પુષ્પા રા બાપુ આ ગયા થે આપણી પુષ્પા ઓર દોઈતી ક્યાં ને થે ઉદાસ ક્યું લાગ રહ્યા કઈ બાત સબ ઠીક હે ને
2: પુષ્પા ઓર બચ્ચી સુ તો મને કોઈ મલવા હી નહીં દીધા
3: કેડી બાત કરો બેટી સુ કોની મલવા દીધા
2: હા પુષ્પા રી માં વ્યાનજી સા કહેવે કે મારે તો માનતા હે માતાજી રી
3: એડી માનતા તો મે કદી ભી કોની સુણી કે બેટી બાપ સુ કોની મળ સકે બ્યાઈજી બ્યાણજી રો વ્યવહાર ક્યાં લાગ્યો
2: મને તો લાગ્યો છોરી હોબા સુ વે દોઈ ખુશ કોની
3: પુષ્પારા બાપુ તે મારી છોરી ને કટે ખાડા મે નાખ દીધી
2: પુષ્પારી માં પુષ્પા આપણે એકા એક ઓલાદ હે મે તો યો હી છાવ તો કે મારી છોરી ખૂબ સુખી રહેવે જદ મે સંબંધ નક્કી કરવા ગયો તો સારી વાત મને બતાઈ કે પુષ્પા મારી એકા એક છોરી હે ઓર પુષ્પા કી માં બીમાર રહેવે તો હવે બોલ્યા કે પુષ્પા આપકી નહીં આજ સુ માણી હે આપ કાંઈ ચિંતા મત કરો મેં બેટી કી ધ્યાન રાખા પર લોગ એડા દોગલા વેવે મને ખબર કોની
1: પુષ્પા કા જીવન એસે હી ચુનૌતીઓ કે સાથ આગે બઢતા જાતા હે ઓર સમય કે સાથ ઉસને ઓર એક બેટી ઓર દો બેટો કો જન્મ દિયા પુષ્પા કે માતા પિતા પિંકી કી અચ્છી પાલના ઓર બહેતર શિક્ષા કે લિયે પિંકી કો અપને પાસ લે જાતે હે વહી પુષ્પા કે પતિ ઓર સાસ નહીં ચાહતે હે કે પિંકી આગે બઢે અચ્છી પઢાઈ કરે ઇસલિયે બાર બાર પુષ્પા કે સાથ ઝગડા કરતે હે લેકિન પુષ્પા અબ સ્ટ્રોંગ બન ચુકી હે ઓર પિંકી કો નાના નાની કે પાસ હી રુક કર પઢાઈ જારી રખને કી પૂરી છૂટ દેતી હે સમય કે સાથ પિંકી બડી હો જાતી હે ઓર ફિર ઉસકે 12વીં કા રિઝલ્ટ આતા હે આઈએ સુનતે હે ઇસ નાટિકા મે આગે ક્યા હોતા હે
2: અરે પુષ્પા કી માં પિંકી કટે હો થે સબ અરે ભાઈ પિંકી કો રિઝલ્ટ આ ગયો
3: અરે કાઈ વ્યો પુષ્પા કા બાપુ તે તો ઘણા ખુશ લાગ રહ્યા
2: બાત હી એડી હે પિંકી કટે
8: કાઈ ઓ નાનાજી મે યારી
2: અરે આપણી પિંકી કો રિઝલ્ટ આ ગયો ઓર પિંકી કો મેરિટ લિસ્ટ મે નામ આયો ગાંવ વાલા સબ ઢોલ બજાન પિંકી કો સ્વાગત કરવા આ રહ્યા હે નાસ્તા પાણી કી તૈયારી કરો
3: અરે વાહ વાહ વાહ યા તો ઘણી ખુશી રી બાત હે મારી લાડો તો મારો નામ કર દીધો
1: દેખા આપને પુષ્પા ને પરિવાર કે વિરોધ કે બાવજૂદ પિંકી કો અચ્છી શિક્ષા દિલવાઈ પિંકી ને ભી મહેનત કર પઢાઈ કી ઓર આગે ચલકર નામી વકીલ બન ગઈ पिंकी ने अपनी बहन को भी अच्छी शिक्षा दिलवाई है। अब वह अपने परिवार के साथ साथ समाज की अन्य बालिकाओं और महिलाओं के साथ खड़ी होती है। इस बात से पिंकी के दादा दादी, परिवार वाले सभी बहुत खुश हैं और पुष्पा की तारीफ करते कहते हैं कि बहू हो तो ऐसी जिसने बेटी को इतना काबिल बनाया।
9: श्रोताओं, सुना आपने कैसे हमारे समाज में एक महिला को जन्म से लेकर हर पड़ाव में आगे बढ़ने के लिए न सिर्फ समाज बल्कि अपने परिवार के अंदर भी चुनौतियों का सामना करना पड़ता है। अगर इन बातों को नजरअंदाज करते हैं तो छोटी बातें बड़ा रूप धारण कर देती है। महिलाओं के व्यक्तित्व का विकास रुक जाता है, वो आने वाली पीढ़ी को भी शिक्षित नहीं कर पाती है। कभी कभी महिला सुसाइड भी कर लेती है या फिर तलाक ले लेती है। फिर भी अगर हम हिंसा को बढ़ावा देते हैं तो उसका समाज पर बहुत बुरा प्रभाव पड़ता है। आज आप सभी देखते व सुनते भी होंगे कि अधिकांश समाज में बेटों की संख्या ज्यादा है और बेटियों की कम। दलालों को पैसे दे करके दूसरे समाज की बेटियों को बहू बना रहे हैं। तो इस तरह बहुत सारे कारण होते हैं, लेकिन जब नारी ठान लेती है तो हम यही कह सकते हैं, नारी तू ना हारी। पुष्पा ने अपने दृढ़ संकल्प के बल पर अपने पति सास ससुर के विरोध के बावजूद भी अपनी बेटी पिंकी को उच्च शिक्षा दिलाई। इस नाटक से हमने ये जाना कि महिलाएं किस किस प्रकार से हिंसा का शिकार बनती है। हम भी अगर अपने आसपास देखें तो हमारे परिवार तथा समाज के अंदर जाने अनजाने में महिलाओं को इस प्रकार के हिंसा का सामना करना पड़ता है। तो आशा करते हैं कि आज के इस नाटक से आपने जो सुना इसे अपने जीवन में डालने का प्रयास करेंगे और आप किसी महिला के जीवन में होने वाली हिंसा का कारण नहीं बनेंगे तथा अपने समाज की महिलाओं को आगे बढ़ाने के लिए एक सुरक्षित माहौल देने का प्रयास करेंगे। ऐसे ही प्रेरणादायक कार्यक्रमों के लिए सुनते रहिए रेडियो मधुबन और कहिए सुनो समझो चुप्पी तोड़ो और कहो हिंसा को नो। आइए आरजे उषा के द्वारा सुनते हैं इस एपिसोड के मर्म को प्रस्तुत करता हुआ एक दिल को छू लेने वाला गीत।